નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે આવો અમારે સાદે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યો જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને આજનો દિવસ છે શનિવાર, અને આજની તારીખની વાત કરીએ છીએ તો ભાઈ આજે છે 30મી મે, અને સ્ટુડિયોની ગલીમાં 10:01 થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ જ્યારે તમને લાગે કે બધા સાથ છોડી રહ્યા છે ત્યારે તમે સમજી લેવું કે ભાઈ સાચા રસ્તા પર લઈ રહ્યો છું ને. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે એવું લાગે ને કે તમારા બધા સાથ છોડીને જઈ રહ્યા છે

છે, પણ એક જ વ્યક્તિ તમારી સાથે હોય છે એ છે ઈશ્વર. ને એવું લાગે ને ત્યારે ભાઈ સમજવાનું કે ભાઈ હા, જ્યારે તમે એકલા થઈ જાઓ છે ને ત્યારે સમજવાનું કે હા, ભગવાન તમારી સાથે છે અને સાચા રસ્તા પર તમારે લઈ જાય છે. તો ભાઈ આજે શનિવારનો દિવસ છે, આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લે હનુમાનજીના ચરણોમાં. ને કહીએ ને હનુમાનજી તો સંકટ મોચન છે. જ્યારે હનુમાનજીની જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, યાદ કરીએ છીએ, તો જે બી કંઈ સંકટ હોય છે તે જરૂરથી હરણ કરે છે. સુંદર મજાનું એક ભજન લઈ લે હનુમાનજીના ચરણોમાં, પ્રફુલ દવેના અવાજમાં લેવામાં આવેલું, ઓન યોર વે.

સ્ટુડિયો ગ્રહમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધીને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ કહેવાય ને કે ભાઈ જ્યારે સફળતાના માર્ગ પર તડકાનું બહુ મહત્ત્વ હોય છે ને તડકો હોય છે તો આપણે ચાલ્યા કરીએ છીએ જ્યાં જ આપણને છાંયડો મળે છે ને ત્યાં જ આપણા પગ એટલે કે કદમ રોકાઈ જાય છે ને એટલે કે સફળતાના માર્ગમાં જ્યારે તડકો આવે છે ને ત્યારે આપણે ચાલતા રહીએ છીએ જેવો છાંયડો આવે છે તેવો આપણા કદમ રોકાઈ જાય છે એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો એક ફરીથી એક આગલું ગીત લઈ લઈએ તમારા માટે અન્યો વે

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, આવો અમારી સાથે. અને સ્ટુડિયોની ગલીડામાં 10:19 થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ, જ્યારે મનમાં જીતવાની આશા હોવી જોઈએ, જ્યારે આપણે મનમાં જીતવાની આશા હોય છે ને, ત્યારે નસીબ બદલાય કે ના બદલાય, પણ ટાઈમ ચોક્કસથી બદલાય છે. તો ટાઈમની સાથે આપણે પણ આગળ વધીએ ગુજરાતી કાર્યક્રમમાં. સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લેવામાં આવ્યું છે સોનુ નિગમના અવાજમાં, વિકીડાના વરગોળોમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઘડીમાં 10:23 થઈ ગઈ છે ને. જ્યારે આપણને પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને જ્યારે મનમાં વાગેલી ઠોકરની જ્યારે આપણે વાત કરીએ તો મનમાં વાગેલી ઠોકર આપણને સમજદારીથી જીવતા શીખવાડે છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી મેસઅપમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

0: Continuous music. RM3.
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને ગુજરાતી ગીતોની મજા મારતા આપણે કાર્યક્રમમાં આગળ વધીએ તો કહેવાય છે ને કે વીતેલો ગયેલો સમય યાદ હોય છે, વીતી ગયેલો સમય આપણને યાદ હોય છે અને આવનારો સમય આપણને ઉમીદ હોય છે, અને જે વચ્ચેથી પસાર થાય છે ને તેને કહેવાય છે સાચી જિંદગી. ને જ્યારે વીતી ગયેલા સમયની વાત કરીએ એ આપણને યાદ આવે છે અને જે આવનારો ટાઈમ છે તે આપણને ઉમેદ આપે છે. એની સાથે ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈ ભાઈ ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને તમારા માટે આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું, ગુજરાતી મેસેજમાંથી લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:45 વાગે અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાના પૌનમતી નમસ્કાર, શુભ દિવસ.